नमस्कार, सुप्रभात। एफएम बैंड्स 102.4 मेगाहर्ट्ज पर आ छे आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आजे तिथि छे वैशाख वद नोम, विक्रम संवत 2082। तद अनुसार तारीख 11 मे 2026 अने सोमवार। श्रोता मित्रों, अत्यारे अमारा स्टूडियोनी घड़ियालमां सवारना 5:57 थई छे। આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે। આપનો આજનો દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સર્વેના જીવનમાં મંગલમય બની રહે। આજ કામના સહ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી, રાગ જૌનપુરી।

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: आफत कायदा की मदद टेली लोनी ऐप
1: वेबसाइट www.tele-law.in अथवा टोल फ्री नंबर 1-4-4-5-4 पर थी मेळवी शकाय छे।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: આપ સુન રહે હૈ આકાશવાણી રાજકોટ કી મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ ઓર અભી કાર્યક્રમ ચલ રહા હૈ ચિત્રલોક.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

નિશા સ્કીમના ટેલી લોન, ન્યાયબંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોનના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

0: चित्रलोक कार्यक्रम में अब समय हो गया है एक ब्रेक का। ब्रेक के उस पार और भी गाने हैं जो आपको सुनवाना बाकी है, सुनते हैं कुछ देर बाद।
1: आप सामने रहा छो आकाशवाणी राजकोट नी मनोरंजन सेवा विविध भारती राजकोट। सांभिए प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
2: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
3: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ेदार नी आ कार्यक्रम मा आपनु हार्दिक स्वागत छे। आज नो एपिसोड खास छे कारण के विश्वास परंपरा अने समय साथे बदलाता प्रवास नो सुंदर संगम एवा अनुरूप विवाह संस्था એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે। ગૌરીબેન નમસ્તે।
4: નમસ્તે, કેમ છો ગુજરાત?
3: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઉભું થાય છે?
4: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે। 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું। તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા। આશરે 26 પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો। ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ। 2001 મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઈટ શરૂ કરી। તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે। 2004 સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ। આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે। 2014 મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો। 2015 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી। આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે।
3: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791, અને વેબસાઇટ www.anurupvivah.com। આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા। અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
4: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્ન ને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે। તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા। લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ। અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। 2014 અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ।
3: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
4: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ। મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023 ગુજરાતી શાખા શરૂ કરવાના આવી। આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતીઓ અમારા વિદેશ માના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે।
3: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌ

0: થી વધુ સંતોષ આનો લાગે છે?
1: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આજ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
0: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
1: ધન્યવાદ.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આપ સાંભળી રહ્યા છો રાજકોટ કેન્દ્ર.
1: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: અપવાહ.
1: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
2: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં હજના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
1: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરજ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સહી છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
3: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
4: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
5: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
6: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે?
5: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
6: મને તો બહુ ગભરામણ થઈ રહી છે, આ બધું કેવી રીતે થશે?
5: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.

0: આ એ જ ઘર છે જેના માટે મેં આખી ઉંમર રાહ જોઈ છે.
1: હાજી સાહેબ, તમે બેસી જાઓ, થોડું પાણી પી લો. પહેલી નજરમાં ઘણા લોકો પોતાના જજબાત રોકી શકતા નથી.
0: મેં વિચાર્યું હતું કે હું બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
1: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
2: સફા અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત

0: હાજરા ને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
1: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: મીનામાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
1: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવો, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ, અને સંભાળીને રાખો.
3: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
1: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે, ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
0: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી, બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.

0: या रब, मैं जे भूलो करी तेने माफ करी दे। मारा बाळको ने साचो रस्तो देखाड़, मारा देश मा अमन अने तरक्की आप।
1: आयशा, जो कितना लोको हाथ उठाड़ीने दुआ करी रहया छे।
2: दिल चाहे छे बस रड़ता रहिए अने दुआ करता रहिए। रहमत अज तो अराफातनी असली रूह छे। इंसान पोताना रबनी सौथी नजीक होय छे।
1: या अल्लाह, जो मारा थी कोई पण भूल थई होय तो माफ करी देजो।
2: या रब, अमारा परिवार अने मारा भारत ने सलामत राखजो।
3: जुओ बेटा, हज आपणने एज शिखवे छे के इंसानियत, सब्र अने भाईचारो सौथी मोटी चीज छे।
4: मक्का थी अराफात सुधीनी आ सफर मात्र अंतरनी सफर नथी, पण दिलनी सफाई अने रूहनी ताजगीनी सफर छे। आ सफर आपणने याद अपावे छे के दुनियामां इंसान भले गमे त्यानो होय, अल्लाहनी सामे बधा बराबर छे।
5: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન યાને કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે।
4: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કો ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ।
5: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે। ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો।
0: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે।
6: લાગે છે જાણે પોતાને અહીં જ છોડી રહી છું।
7: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને।
0: હા, હું પણ ફરી આવવા માંગીશ, જો તમારી મરજી હશે તો। અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું।
6: ભારત સરકારે જે રીતે સહુલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ।
7: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું। અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે, ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને।
0: આમીન।
4: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે, હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ

0: ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન, એ જ સાચી ઇબાદત છે.
1: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની. ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
0: મદદ અમારી મંઝિલ તમારી.
1: નમસ્કાર, ખુદા હાફિઝ.

વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આપ સાંભળી રહ્યા છો રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, કાર્યક્રમ આજ કે ફનકાર સાંભળીએ એ પહેલાં સાંભળીએ કેટલાક જાહેરાતો.

0: દીક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો

શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા રાજ કપૂરની કેટલીક વાતો અને એમની ફિલ્મોના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ફિલ્મ નિર્માણના રાજા રાજ કપૂર. સામાન્ય માન્યતા એવી છે કે એક વિશાળ વૃક્ષની નીચે કોઈ અન્ય વૃક્ષ નથી ખીલી શકતું. જેમણે આ કહ્યું છે એમણે ફિલ્મ ઉદ્યોગના કપૂર કુટુંબને નહીં જોયું હોય. અહીં એક પેઢી પછી બીજી પેઢી, બીજી પેઢી પછી ત્રીજી પેઢી એમ એક વટવૃક્ષની નીચે બીજું વટવૃક્ષ ઉગતું જાય છે. મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરની પરંપરામાં આવ્યા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા રાજ કપૂર. રાજ કપૂરનો જન્મ અવિભાજિત ભારતના પેશાવરમાં 14 ડિસેમ્બર 1924 દિવસે થયો હતો. હા, મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરના ઘરમાં જન્મ થયો હોવા છતાંય આ એ કલાકાર ન હતા જેમને સન્માન અને સફળતા સુંદર થાળમાં શણગારીને આપવામાં આવ્યા હોય. બહુ નાની ઉંમરે નિર્માતા, દિગ્દર્શક કેદાર શર્માના સહાયક તરીકે કાર્ય કર્યું. પુષ્કળ મહેનત કરીને ફિલ્મ નિર્માણના દરેક વિભાગોનું કામ શીખ્યા, સમજ્યા. ત્યારબાદ કેદાર શર્માએ એમને ફિલ્મ નીલકમલમાં નાયક તરીકે અવસર આપ્યો. 24 વર્ષની ઉંમરે રાજ કપૂરે નિર્માતા, દિગ્દર્શક બનવાની હિંમત કરી. આર કે ફિલ્મ્સની સ્થાપના કરી ત્યારે તેઓ ફિલ્મ જગતમાં સૌથી નાની ઉંમરના દિગ્દર્શક હતા. નરગિસને નાયિકા રૂપે લઈને ફિલ્મ બનાવી આગ. કાર્યક્રમમાં પ્રથમ આ જ ફિલ્મનું ગીત રચના છે બેઝાદ લખનવીની, સંગીત રચના છે રામ ગાંગુલીની અને સુમધુર સ્વર છે શમશાદ બેગમનો.

આગ પછી રાજ કપૂરે ફિલ્મ બનાવી બરસાત. બરસાત બનતાની સાથે જ એવું લાગ્યું જાણે એમના ઉપર પ્રશંસાનો વરસાદ થયો હોય. આ ફિલ્મમાં નરગિસ પણ હતા અને નિમ્મી પણ હતા. આ ફિલ્મના સંગીતકાર સાવ નવા હતા. એક હતો 19 વર્ષનો યુવક અને બીજો હતો 23 વર્ષનો યુવક. એમના પિતાની થિયેટર કંપનીમાં કામ કરતા હતા બંને. બંને કમાલના સંગીતકાર હતા. કહેવાય છે ને કે હીરાની પરખ ઝવેરી જાણે અથવા તો રાજા જાણે. અહીં રાજ કપૂર તો ઝવેરી પણ હતા અને રાજા પણ. પછી કેમ ન ઓળખે સંગીતકાર શંકર જયકિશનને? વર્ષો વીતી ગયા છતાંય આપણને યાદ છે આ ફિલ્મનું ગીત હવા મેં ઉડતા જાય, મેરા લાલ દુપટ્ટા મલમલકા તથા અન્ય ગીતો. રજૂ કરીએ છીએ આ ફિલ્મનું શીર્ષક ગીત. ગીત છે આ ફિલ્મથી રાજ કપૂર સાથે જોડાયેલા ગીતકાર શૈલેન્દ્રનું. સ્વર છે લતા મંગેશકર અને સાથીદારોનું.

1951માં રાજ કપૂરની અતિ સફળ ફિલ્મ રિલીઝ થઈ આવારા. ઉર્દુ શાયરીમાં સુગંધને આવારા કહેવાય છે. સુગંધને આવારા કહેવાય છે તો

આવારાને સુગંધ કહેવાનું મન થાય છે. ખરેખર આવારાની સુગંધ ભારતની સરહદ પાર કરીને પૂર્વી યુરોપ અને સોવિયત સંઘ સુધી પહોંચી. આપણા દેશની સાથે સાથે આ દેશોમાં પણ સંગીત પ્રેમીઓ રાજ કપૂરના દીવાના થઈ ગયા અને ગાવા લાગ્યા, આવારા હું. તો ચાલો આપણે પણ આ ગીત ગણગણાવીએ. ગીત છે ગીતેન્દ્ર કહી શકાય એવા ગીતકાર શૈલેન્દ્રનું, શાનદાર સંગીત છે શંકર જયકિશનનું અને માધુર્યભર્યો સ્વર છે મુકેશનું.

આવારાની કથા લખી હતી મશહૂર લેખક ખ્વાજા અહમદ અબ્બાસે. અબ્બાસજી અને રાજકપૂરનો સંગમ અતિ અનોખો અને અતિ સફળ પુરવાર થયો, કારણ કે એમના થકી ફિલ્મમાં એક અદ્ભુત સમાગમ ઉત્પન્ન થતો હતો. એક તરફથી અબ્બાસજીનું સમાજવાદી ચિંતન આવતું અને બીજી બાજુથી રાજકપૂરનો પ્રણય પ્રધાન દૃષ્ટિકોણ. પરિણામ સ્વરૂપે એમની કથામાં પ્રણય અને સમાજવાદ બંનેની ઊંડાઈ અને ઊંચાઈના દર્શન થતા. આવાજ, રસ, રંગ અને સુગંધ સાથે સૃજન થયું ફિલ્મ શ્રી 420નું. ચાલો સાંભળતા જઈએ આ ફિલ્મનું પ્રણય પ્રધાન ગીત મન્નાડે અને લતા મંગેશકરના સ્વરમાં. ગીત શૈલેન્દ્રનું છે, સંગીત છે શંકર જયકિશનનું.

શ્રી 420ની સફળતા બાદ રાજ કપૂર એવી બુલંદી પર પહોંચી ગયા કે તેઓ અન્ય સક્ષમ કલાકારોને સહારો આપીને એમને આગળ વધવામાં મદદરૂપ થઈ શકે. આવનાર વર્ષોમાં એમણે આ જ રીતે પ્રતિભાશાળી દિગ્દર્શકોને અવસર આપીને ફિલ્મ બનાવી જાગતે રહો, અબ દિલ્હી દૂર નહીં અને બૂટ પોલિશ. આમાંની કોઈક સફળ થઈ, કોઈક ન થઈ. રાજ કપૂર દિગ્દર્શકના કાર્યમાં હસ્તક્ષેપ કરે કે ન કરે, પરંતુ ફિલ્મના સંગીત પર એમની નજર ચોક્કસ રહેતી. અને આપણે જોઈ શકીએ છીએ કે એ ફિલ્મ ચાલી હોય કે ન ચાલી હોય, પરંતુ એનું સંગીત ચિરસ્મરણીય છે. આમાંની એક ફિલ્મ જાગતે રહુનું ગીત રજૂ કરીએ છીએ. ગીત તો શૈલેન્દ્રનું છે, પરંતુ સંગીત છે સલીલ ચૌધરીનું અને લાલિત્યપૂર્ણ સ્વર છે લતા મંગેશકર તથા સાથીદારોનું.

0: मफत कायदा की मदद टेली लोनी ऐप
1: वेबसाइट www.tele-law.in अथवा टोल फ्री नंबर 1-4-4-5-4 पर थी मेळवी शकाय छे।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ।

0: તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન આપવાની કડી રૂપે રાજ કપૂરે એમના કેમેરામેન રઘુ કર્માકરને જિસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મના દિગ્દર્શનનું દાયિત્વ સોંપ્યું. એ દિવસોમાં આચાર્ય વિનોબા ભાવેએ ડાકુઓ વચ્ચે જઈને એમને શાંતિનો સંદેશ આપ્યો હતો. વિનોબાજીના આંદોલનથી પ્રેરણા પામીને રાજ કપૂરે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં ડાકુની ભૂમિકા ભજવતા પ્રાણનો પૂરતો મેકઅપ કરવા છતાંય અપેક્ષિત અસર ઉત્પન્ન નહોતી થતી. બહુ ચિંતન મનન બાદ રાજ કપૂરે અધૂરી ફિલ્મ અજંતાના કોસ્ચ્યુમમાંથી એક વિગ મંગાવીને એમાં થોડો ફેરફાર કર્યો અને પ્રાણને પહેરાવી. વિગ પહેર્યા બાદ પ્રાણ ખૂંખાર ડાકુ દેખાવા લાગ્યા. આવી હતી રાજ કપૂરની કલ્પનાશીલતા અને સૃજનાત્મકતા. આ ફિલ્મના સંગીત સૃજનમાંથી આપણા દેશનો પરિચય આપતું શૈલેન્દ્રનું ગીત સાંભળીએ. સંગીત શંકર જયકિશનનું છે, મર્મભેદી સ્વર છે મુકેશનું.

સફળતાપૂર્વક ફિલ્મ નિર્માણનું નેતૃત્વ કરતા રાજ કપૂરે ઉત્તમ કલાકારોનો સંગમ રચ્યો હતો. નાયિકા રૂપે લાંબા સમય સુધી એમની ફિલ્મોમાં નરગિસ રહ્યા. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી અને શૈલેન્દ્ર, ગાયક કલાકાર રૂપે લતા મંગેશકર અને મુકેશ, અમુક સ્થાનો પર મન્ના ડે અને આશા ભોસલે. ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહેતી હૈ આરકે ફિલ્મ્સની અંતિમ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ત્યારબાદ આવી પ્રણય ત્રિકોણના રંગમાં રંગાયેલી ફિલ્મ સંગમ. સંગમના નિર્માણ વખતે રાજ કપૂરની ઇચ્છા હતી કે એમની સાથે અંદાઝ ફિલ્મના એમના કલાકાર દિલીપ કુમાર ભૂમિકા ભજવે, પરંતુ અમુક કારણોસર જ્યુબલી કુમાર રાજેન્દ્ર કુમારને લેવામાં આવ્યા. નાયિકા હતા વૈજયંતી માલા. આ ફિલ્મનું પ્રણય ત્રિકોણીય ગીત લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને મુકેશના સ્વરમાં, ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

જીવનમાં ભૂલ તો સૌ કોઈ કરે છે, પરંતુ મોટી ભૂલ તો મોટા માણસ જ કરી શકે. રાજ કપૂરની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકર સફળ ન થઈ. રાજ કપૂર અત્યંત આર્થિક ભીંસમાં સપડાઈ ગયા. મોટો માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય, જરા એવો પણ ડગી જાય તો એ અવસરનો લાભ લેવાની કોશિશ કરવામાં આવે છે. કોઈ દુશ્મની કરીને, કોઈ મિત્રતા જતાવીને, તો કોઈ સહાનુભૂતિ દાખવીને. પરંતુ મનુષ્યની સાચી પ્રતિભાનો પરિચય વિકટ પરિસ્થિતિમાં જ પ્રગટ થાય છે. રાજ કપૂરે નવેસરથી પોતાનું કૌશલ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો. એક નવા નાયક અને એક નવી નાયિકાને લઈને ફિલ્મ બનાવવાની દિશામાં પ્રયાણ કર્યું અને બનાવી. ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાને લઈને સુપર ડુપર હિટ ફિલ્મ બોબી. પુત્ર રણધીર કપૂરને દિગ્દર્શન કરવાનું પ્રોત્સાહન આપીને બનાવી એક અન્ય સફળ ફિલ્મ ધરમ કરમ. સાંભળીએ રાજ કપૂર પર ફિલ્માવેલું ધરમ કરમ ફિલ્મનું ગીત. ગીત છે મજરૂ સુલતાનપુરીનું, કર્ણપ્રિય સંગીત છે રાહુલ દેવ બર્મનનું અને સુમધુર સ્વર છે મુકેશનું.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ओछा ब्याज मा लोन जोइए, ए पण एप थी
4: वाह वसाणो।
5: अजाण्या ऐप थी बचो,
1: RBI कहे छे
5: जानकार बनो, सतर्क रहो।
6: दिल से दिल तक यादगार तराने, एक अभिनेता जेटलो वधु अभिनय करतो जाए એટલો એનો અનુભવ વધે અને બીજી વાર વધુ સારી રીતે અભિનય કરે। એક ગીતકાર જેટલા વધુ ગીત લખતો જાય એટલો એનો અભ્યાસ વધે અને એને ગીત લખવામાં સરળતા આવી જાય। પરંતુ લેખક અને દિગ્દર્શક જેટલું વધુ કામ કરતા જાય એટલા એ ખાલી થતા જાય, કારણ કે એમણે દર વખતે નવી વાત કહેવાની છે અને નવી રીતે કહેવાની છે। દિગ્દર્શક તરીકે વર્ષો સુધી પોતાનું સ્થાન જાળવી રાખવું અઘરું છે। રાજ કપૂરે આ કપરું કામ કરી બતાવ્યું, તેઓ પોતાની જગ્યાએ અડગ રહ્યા અને એ પણ કઈ જગ્યા, એકદમ શિખર પર। આ શિખર પુરુષની એક શ્રેષ્ઠ ફિલ્મ પ્રેમ રોગનું ગીત સાંભળીએ। ગીત છે સંતોષ આનંદનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, સ્વર છે સુરેશ વાડકરનો।

રાજ કપૂરને અનેક પુરસ્કારો તથા ઉપાધિઓથી અલંકૃત કરવામાં આવ્યા. આમાં વિશેષ છે શ્રી 420 અને જીસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર, શોમેન ઓફ ધ મિલિયનિયમનો સ્ક્રીન પુરસ્કાર, 1971માં પદ્મભૂષણની ઉપાધિ તથા 1987માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત. ગીતકાર છે હસરત જયપુરી, સંગીતકાર છે રવિન્દ્ર જૈન અને ગાયિકા છે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: सभी सुनने वालों को प्रीति मिश्रा का नमस्कार. इस कार्यक्रम में आप सभी का स्वागत है.

104 મેગાહર્ટ્ઝ પર આજે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની કાર્યક્રમ લઈને હાજર છે આપની સ્વર સખી દર્શના સોનૈયા. ચાલો એક નાનકડો શબ્દ પણ આખી જિંદગીની દિશા બદલી દે તેવી શક્તિ ધરાવે છે. ક્યારેક કોઈ કહે ચલો સાથ ચલતે હૈ અને દિલ ખુશ થઈ જાય. ક્યારેક સમય કહે ચલો આગે બઢે અને આંખો ભીની થઈ જાય. શ્રોતા મિત્રો, આજનો ભાવસભર કાર્યક્રમ છે ચાલો ભાવોના સંગાથે.

આજે આપણે સાંભળવાના છીએ એવા અમૂલ્ય ગીતો જેમાં ચલો માત્ર શબ્દ નથી પણ એક આમંત્રણ છે, પ્રેમ તરફ, યાદો તરફ અને ક્યારેક વિદાય તરફ. તો ચાલો હાથમાં હાથ લઈને આ લાગણીઓની સફર શરૂ કરીએ.

ગીતમાં ચલો એક સ્વપ્ન છે, એક એવી દુનિયા તરફ જ્યાં દુઃખને સ્થાન નથી. ચાલો કોઈ એવી જગ્યાએ લઈ જાઉં તમને જ્યાં સમય પણ થંભી જાય શાંતિથી, જ્યાં દુઃખનો અંધકાર ન હોય ક્યારેય અને દિલ રહે હંમેશા પ્રેમથી, જ્યાં સ્વપ્નાઓને મળે પાંખો હકીકતમાં અને હાસ્ય ગુંજે નિરંતર સંગીતથી. ચાલો એવી દુનિયામાં લઈ જાઓ તમને જ્યાં જીવન જીવાય ફક્ત હૃદયની રીતથી. આ ચલો છે સ્વપ્નાઓને સાકાર કરવાની શરૂઆત.

0: હવે પછીના આ ગીતમાં ચલો પ્રેમનો સૌથી સુંદર સ્પર્શ છે. ચાલો સજના, આકાશ જેટલું વિસરાયે, વાદળોની છાયામાં પ્રેમે રંગાયે, હાથમાં હાથ લઈને એ રીતે ચાલીએ કે દુનિયાને ભૂલી જઈએ અને ખુદમાં સમાઈએ. નજરોથી વાત થાય, શબ્દો બેકાર લાગે, એવી મૌનની મીઠાશમાં આપણે ખોવાઈએ. ચાલો સજના, જ્યાં સુધી દિલ લઈ જાય એ રસ્તા પર ફક્ત પ્રેમના દીવા પ્રગટાવીએ. શ્રોતા મિત્રો, આ ચલો છે સાથે ચાલવાનું વચન.
1: ચાલો.

ક્યારેક ફરી અજાણ્યા બનવું જ શાંતિ આપે છે. ચાલો ને ફરી અજાણ્યા બની જઈએ. ન કોઈ ઓળખાણ રહે, ન કોઈ ફરિયાદ, ન ભૂતકાળનો ભાર રહે દિલ પર, ન કોઈ વચન, ન કોઈ યાદ. ફરીથી શરૂઆત કરે શૂન્યથી, જ્યાં દિલ નિર્ભય બનીને ધબકે. ચાલો ફરી અજાણ્યા બની જઈએ, જ્યાં સંબંધો જ નહીં ફક્ત લાગણીઓ જ રહે. આ ગીતમાં ચલો છે નવી શરૂઆત અને મુક્તિ.

અને હવે આ સફરનો અંતિમ પડાવ. ચાલતા ચાલતા કંઈક યાદો રહી જાય છે, કોઈ અવાજ દિલમાં ગુંજતો રહી જાય છે. મળવું અને છૂટવું તો જીવનનો ભાગ છે, પણ કોઈ ચહેરો આંખોમાં વસતો રહી જાય છે. ચાલતા ચાલતા બસ એટલું યાદ રાખજો, કોઈ હતું જે દિલથી તમારું હતું. સમય લઈ ગયો ભલે દૂર અમને, પણ પ્રેમ હંમેશા નજીક રહી જાય છે. ચાલતા ચાલતા કઈ યાદો રહી જાય છે, કોઈ અવાજ દિલમાં ગુંજતો રહી જાય છે. આ ગીતમાં ચલતે ચલતે

શ્રોતા મિત્રો, ચાલો ભાવોના સંગાથે શરૂ થયેલી આ સફર ચાલતા ચાલતા સુધી આવી પહોંચી. ક્યારેક આ શબ્દ આપણને પ્રેમ સુધી લઈ ગયો, ક્યારેક યાદોમાં ભીંજવી ગયો અને ક્યારેક આગળ વધવાની હિંમત આપી ગયો. ચાલતા રહો જીવન એ રસ્તો છે જેમાં થંભવું પણ એક ક્ષણનો ભાગ છે. કોઈ સાથ આપે તો સફર સુંદર બને અને કોઈ છૂટે તો એ પણ એક પાઠ છે. ચાલો શબ્દમાં છે શરૂઆતની ખુશ્બુ અને ચાલતા ચાલતા છે અંતનો રંગ. શ્રોતા મિત્રો, આજનો આ કાર્યક્રમ આપણે અહીં જ પૂર્ણ કરીએ, પણ જતા જતા એક વાત જરૂર કહીશ. ચાલતા રહો, કારણ કે એ જ તો જીવન છે. ફરી મળીશું એક નવી સફર સાથે.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં જે ચિત્રપટની રચનાઓ ગુંજી તેના નામ આ મુજબ છે. દૂર ગગન કી છાંવ મેં, મેરે હમદમ મેરે દોસ્ત, દૂસરા આદમી, ગુમરાહ અને ચલતે ચલતે.

એફએમએન 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 11 વાગે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી. તો કરીએ સમાચારોની પ્રતીક્ષા.